아무이마기 랩트러버닝아이다 농시 하이부드마디 폰도크레 옴짝나람바 터머기 마이짝 카라드소 잉레드라디 바칼리 농시기 농디 소이드는 수락라니 아도부미 파이바디 랩트리 말림부 잉한비람바 마북탁라바 꿈기 농부 오이니더라 나트라가 아카 아라우트는 탄바 아맘바 아힝기 농수 아힝부 오이니더라 농시 폰도크레바 마퉁 पाउखुमगाइरिब कना अमनदी सोइदन लांगतकनब मिपाइबसी खंगबिरंगनी याबिरंगतुन थमोय एनी तिनखिब चामा उनतैनबद थमोय मचे तान काइकी बलिसिंग आइगिन कमदौब करी पाउखुम लाकब ओइनिंग बमु ओइरसनु नुंगसी सिबदंग दि हायोरगे ननाक्त लेरिंगै पामी सुपोंग होरगे ननाक्त लेबलिंगै